0: ગુજરાત રાજસ્થાન રાજ સહેલાણી ઠોડાણે બીચે સીધી રેલ જોડાવ મુહૈયા કરાવેલા. ઈ મોકે રેલમંત્રી કહ્યું કે સરહદી હલકામાં રેલ નેટવર્ક પુગણું ની ફક્ત હલકાને રેલ સેવામાં મિલેલા બલકી આ પરિયોજના સામરિક નિજરૂહી મહત્વવેલા. શ્રી વૈષ્ણવ બતાવ્યું કે રાજસ્થાનમાં 76,000 કરોડ રૂપિયા બત્તીરી રેલ પરિયોજનામાં માથે કામ ચાલે. ઈ દોરાન કેન્દ્રીય કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાળી મોજુદ રહ્યા. દુનિયાભરમાં આજ 12મો અંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાયો જાવે. ઈ સાલનો મુદ્દો હૈ બઢતી ઉમ્ર કે પ્રભાવ કો રોકને કે લીએ યોગ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્યપ્રદેશ રાજ જબલપુરમાં યોગાભ્યાસમાં ભેળીવી. ઈ મોકે રાષ્ટ્રપતિ કહ્યું કે યોગ ભારતની મહાન પરંપરારી નિશાની હૈ જો સ્વસ્થ સંતુલિત અને સાર્થક જીવનરો માર્ગ દિખાવે હૈ. વણા લોગોં યોગને આપરા રોજરા કામાને રો હિસ્સો બનાવણરી અરજ કરી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન લદ્દાખરા લેહ માય વ્યા જલસા માય હિસ્સો લીઓ. ઈ મોકે વણા લોગાઓ સ્વસ્થ સુખી અને શાંતિપૂર્ણ સમાજ સારું યોગ ને આપરા જીવન રો અભિન્ન અંગ બનાવણરી અરજ કરી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ રા ખાસ કાર્યક્રમ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રેડ રોડ માથે વ્યો, જઠે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યોગાભ્યાસની અગુવાઈ કરતા કહ્યું કે સગળારે જીવનમાં યોગ એક નવી ઉર્જારો સંચાર કરે હૈ. ઈ દોરાન પ્રધાનમંત્રી કહ્યું કે યોગ માનસિક સ્વાસ્થ્ય હું શારીરિક સ્વાસ્થ્યરા માર્ગને દેખાવે હૈ.
1: યોગ કેવલ હમારે શારીરિક સ્વાસ્થ્ય પર હી ફોકસ નહીં કરતા, યોગ માનસિક સ્વાસ્થ્ય સે શારીરિક સ્વાસ્થ્ય કા માર્ગ દિખાતા હૈ. ઇસલિયે યોગ કે વિષય મેં યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ કહા ગયા હૈ. યાની હમેં ક્યા કરના ચાહિયે ક્યા નહીં કરના ચાહિયે ઇસકા બોધ.
0: લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સંસદ પરિસરમાં ભેળા યોગાભ્યાસમાં હિસ્સો લ્યો, વઠે પ્રદેશમાં સગળા જિલ્લા બ્લોક એર ગ્રામ પંચાયતના શૈક્ષણિક સંસ્થાના એર આયુષ્માન આરોગ્ય મિન્દ્રામાં યોગ કાર્યક્રમ વ્યા. જયપુરા એસએમએસ રા ઇન્ડોર સ્ટેડિયમમાં વ્યા કાર્યક્રમમાં રાજ્યપાલ હરિભાઉ બાગડે ઓર ઉપમુખ્યમંત્રી પ્રેમચંદ બેરવા સમેત કઈ માન્યતા લોક મોજુદ રહ્યા. સિરોઈરા આબુરાજમાં વ્યા ભેળા યોગાભ્યાસમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ યોગ કર્યો. ઈ મોકે મુખ્યમંત્રી કહ્યું કે યોગ ની ફકત શરીર એર મનને જોડે હૈ બલકી દુનિયાને જોડનો કામ કરે હૈ. બિકાનેરા કરણીસિંહ સ્ટેડિયમમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ યોગ શિબિરમાં યોગાભ્યાસ કર્યો. ઈ દોરાન કેન્દ્રીય કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાળી મોજુદ રહ્યા. આયુષ મંત્રાલય કાન્યુ જયપુરા જંતર મંત્ર માથે ભેળો યોગાભ્યાસ કરી એમાં 18 દેશના પડેસર ભેળાવ્યા. બિકાનેરરા આદર્શ સ્ટેડિયમમાં જિલ્લા થરો કાર્યક્રમ યો, વઠે રાજસમંદ ઝીલરી નોચોકી પાલમાં થયા યોગાભ્યાસ કાર્યક્રમમાં સાંસદ મહિમા કુમારી અર લોગા ઉમાવરે સાથે હિસ્સો લ્યો. સવાઈ માધોપુરમાં કેન્દ્રીય સંચાર બ્યુરો કાન્યુ યોગાભ્યાસ યોગ સંગોષ્ઠી અર પ્રશ્નોત્તરી કાર્યક્રમનો આયોજન કરી જ્યો. પાલીમાં જિલ્લા થરો ભીડો યોગ કાર્યક્રમ નાકોટિયા ઉદ્યાનમાં આવ્યો. રાજ્યપાલ હરિભાઉ બાગડે કહ્યું હૈ કે યોગ આપારા મન શરીર એર આત્મારી એકતાઓ જોડ્યો હૈ એર ઓ હર ઉંમરમાં શારીરિક માનસિક અર આધ્યાત્મિક સ્વાસ્થ્યને ચોખ્ખો બનાવવા માથે કેન્દ્રિત હૈ જેનું લોક લંબા ભગતતાએ સક્રિય અર સ્વસ્થ રહે શકે. જયપુરના બિરલા સભાગારમાં આરોગ્ય મહોત્સવમાં બોલતા વણા કહ્યું કે યોગ એક દિન નહીં બલકી પૂરી દુનિયામાં હવે સ્વાસ્થ્ય સારું એક આંદોલન બન ચુક્યો હૈ. વણા યોગ ને જીવનરી આદત બનાવણરી અરજ કરી. એ સમાચાર આકાશવાણી જયપુર અજમેર પ્રસારિત કર્યા જા રહ્યા હૈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ કોલકાતા દેશમાં બન્યા ભારતીય નૌસેનારા 3 પોત આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધક અર આઈએનએસ અગ્રેને દેશને સોંપ્યા. ઈ મોકે વે કહ્યું કે ભારત જહાજ બનાવનારા હલકામાં નવી સોચ રહે સાથે આગે બદર્યો હૈ. પ્રધાનમંત્રી કહ્યું કે કેન્દ્ર સરકાર અજેરા સાલામાં કે નીતિગત સુધાર કર્યા હૈ અર ઘરું બનાવનારા બૂતાને વધાવણ સારું ખાસ કદમ ઉઠાઈ જ્યા હૈ.
1: ભારત આજ અપને પૂરે મેરીટાઇમ ઇકોસિસ્ટમ કો સશક્ત બના રહા હૈ. ઇસલિયે આજ ભારત અપને બંદરગાહો કા આધુનિકરણ કર રહા હૈ, નઈ ક્ષમતા તૈયાર કર રહા હૈ, નઈ કનેક્ટિવિટી બના રહા હૈ, મલ્ટી મોડલ લોજિસ્ટિક નેટવર્ક વિકસિત કર રહા હૈ, સાગરમાલા જૈસે અભિયાન ઇસી વ્યાપક સોચ કા હિસ્સા હૈ.
0: નૌસેના મુજબ આ પોતામાં 75% બત્તી દેશી ચીજાને કામમાં લીરીજી હૈ. પ્રધાનમંત્રી કહ્યું કે જહાજ બનાવણ એર મરમતને રાષ્ટ્રીય મિશનરા રૂપમાં વિકસિત કર્યો જાવે. વણા કહ્યું કે સમુદ્રી હલકામાં આવનવાળા ભગતમાં લાખો રોજગાર બનાયા જા શકે હૈ. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સિરોઈરા આબુરાજને સહેલાણી આધ્યાત્મિક અને પર્યાવરણ